0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ હતું રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 14મી જૂન અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. ને તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જે તમારા ભાગ્યમાં નથી ને એ દુનિયાની કોઈ તાકાત તમને આપી શકતી નથી, ને પણ તમારા ભાગ્યમાં છે ને એ દુનિયાની કોઈ તાકાત તમારી પાસેથી છીનવી પણ નથી શકતી. એટલે કે જે તમારા ભાગ્યમાં હશે ને એ તમને જરૂરથી મળીને રહે છે અને ભાગ્યનું કોઈ તમારી પાસેથી છીનવી પણ નથી શકતું. ને બસ ઈશ્વરની શક્તિ અશક્યને શક્ય બનાવે છે. જ્યારે ભગવાનની શક્તિની જ્યારે આપણે વાત કરીએ તો ભગવાનની શક્તિ અશક્યને પણ શક્ય બનાવી દે છે. ને બસ માટે કર્મ એ જ કામધેનુ છે અને પ્રાર્થના એ જ પારસમણી છે. બસ આપણે ખાલી પ્રાર્થના કરતા રહેવાની ઈશ્વરને. ઈશ્વરને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો જરૂરથી એનું ફળ મળે છે. ને કહેવાય ને કે સારા કર્મનું ફળ સારું હોય છે. ને એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો જેવું ફળ આપણે રોપીએ છીએ તે જ ફળ આપણને મળે છે. તો સારા કર્મનું ફળ આપણે કરીશું તો એનું ફળ પણ આપણને સારું મળશે. તો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ. ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું ઠાકોરજીના ચરણોમાં તમારા માટે

સ્ટુડિયોની ગ્રહમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ યા ફોન કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ કરી શકો છો 4028070 પર. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લેવામાં આવ્યું છે શ્યામ એલ્બમમાંથી.

You're listening to RM3 Radio Manoranjan. અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેડામાં 10:15 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ કોઈ ભૂલી જાય ને તો કંઈ ગભરાશો નહીં. જ્યારે તમારું કામ પડશે ને એ ત્યારે જ તમને એ જ સમયે શોધી કાઢશે ને. તમે બસ વહેતા પાણીની જેમ તમે વહેતા જાઓ, કચરો છે ને આપમેળે જ કિનારે થતો જાય છે ને. એટલે જ્યારે કોઈ તમને ભૂલી જાય ને તો તમારે ગભરાવાનું નહીં, જ્યારે એને જરૂર પડશે ને એ વ્યક્તિ સામેથી જ તમને શોધીને આવે છે. આપણે વહેતા પાણીની જેમ વહેતા રહેવાનું, જે કચરો આવશે ને ઓટોમેટિકલી બહાર નીકળતો જશે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સંદર્ભજન આગલું ગીત લઈ લે આદિત્ય ગઢીના અવાજમાં લેવામાં આવેલું 2026 ઓન યુ વે.

0: बोलो, हृदय थी प्रभु नु नाम बोलो, दुखो बधा दूर था शे, प्रेम थी राधा श्याम बोलो।
1: અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલો ગીત લઈ લઈએ। ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ખુશ્બુ પંચાલના અવાજમાં। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુંદર ચહેરો એક દિવસ વૃદ્ધ થઈ જાય છે અને શક્તિશાળી શરીર એક દિવસ કમજોર પડી જાય છે। પદ અને હોદ્દો પૂરો થઈ જાય છે એક દિવસ, પરંતુ એક સારો માણસ હંમેશા સાથે જ રહે છે। જ્યારે

સુંદર ચહેરાની વાત કરીએ તો ભાઈ, એ વૃદ્ધ જ્યારે થાય છે ત્યારે ચહેરો પણ વૃદ્ધ થઈ જાય છે. શક્તિશાળી શરીર એક દિવસ કમજોર પડી જાય છે અને પદ અને હોદ્દો ક્યારે પૂરો થઈ જાય છે તે આપણને પણ ખબર નથી પડતી. પરંતુ એક સારો માણસ હંમેશા સારો જ રહે છે. એની સાથે ગુજરાતી કમ્પાઇલેશન સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. 2021 નો ખુશ્બુ પંચાલ આવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

हे माँ, थैंक यू सो वेरी मच. छेल्ला एक वर्षथी गरबा नथी रमी, પણ આ વખતે તો એકદમ ઝૂમીને ગરબા રમીશ. પણ આ ગરબા ક્યારે શરૂ થશે? લ્યો, તમે અહીંયા છો, અમે તમને ક્યારના આખા ગામમાં ગોતીએ છીએ. ચલો ચલો, હવે ઢોલ વગાડવાનું ચાલુ કરો. રાહ કોની જોવો છો? ગુજરાતી સમજ મેં નહીં આતી ક્યાં?

0: தேனிசை அரங்கம்.
1: தேனிசை அரங்கம்.
0: બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈએ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું વિપુલ ગોવાના અવાજમાં જીગરભાઈ, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.